0: Nemoni?
1: Labba.
0: Vara koro banjeta. Ekam vara riti ko me bandi me kial deni. Kya me bandi kam bunani?
1: E bunani e kukula ki valan muda vara oru kukule.
0: Gega kengule kukule to?
1: Labba.
0: એમાં વરા રીતે હોશિયારોમાં કું મી ફસા દેની મી અદુકે પ્રોગ્રામ એમાં વરા બડો શુકરિયા એંગે ઇસકાન
1: લાબા
0: એમેમાં દેંહિંગા તો મસેકત દમા તૈયાર તો
1: આદ
0: ફુરતમા ગુરુવતું ફસા મે વિસનાની એમરાંગળ
1: લાદ
0: આકોર્તાં એબહોર એમેમાં હાઈંગ આલિફા હાઈ ફેશિકેન ગો સાલિફા કોરે હા કોરે સે બોરિસ કારના ગાણી કોંગા કોરે
1: રા
0: રા રા ગમ્યતી કોમ્મ સિકતે તો બલાલણ
2: ફીકો
3: ફિલંદુવે મજાકમે
0: ફીકો હાદાં એ બોર્તા ફીકો ગવા ગોય
1: લબ્બો
0: ઓકે અહમ વેમા ઇસ કાન ગે લિસ્ટ લિસ્ટુગા મ્યોતી કોકા ઉંદોલી વાઇટ બોર્ડ બાળેંદુ સ્લાઇડ
1: વાઇટ બોર્ડ
0: યાગે
1: લબ
0: જવાબ રાંગળુંગે દેમ મ્યોતી વાહકેયો મિહારો વાહક્યો મેતે મેદગે પ્રોગ્રામા વારા ગુળિફાઈંગે પ્રોગ્રામા કી કોડાકુદિંગે બગેચા મેદગે વાહક્યાગે નમકી હુબાગે બગેચા હિંગા દો અડો હાલમ વાગવે
1: લબ્બા
0: એ મમે વાહક્યાં ઇતુર કોલાને જુમલાઈં ઇસકાન વિસનાલન ચેડિંગે
1: ઓકે
0: હેંદુનુગે એમમે ગદા અલીગા હુબા એનાગે બગેચા બલાલુમદિયા જેહમુંદી અમાડુ વારોળીં ગસ્તવગે ફેહી ફેતતં હેલેમુંદે એકી કુલા કુલાગે માતા ફોળિફાવમું મુળિ મા બગીચા વણી તાઝાવેફા એમવીમા અદી મિ ફેશુમુગા એવેસ કમેન્ટનો એવે માહાલુ વારે રીતિકો સિફા કોલ્લા દીફા મ્યોતી એમવીમા ઇતુરા કુરિયદ્દાર વાણે ગોતે નિમાણી હમ તીકુદે મિયાદો
1: હુબા કે બગીચા બાલાલન દેઈરુ ઉબા ફેનોની વાળા રીતિ દૂન્ય ઉબા વિસ્મી એ દૂન હિફા
0: હુબા એદો બગીચા બાલાલન દેઈરુ હુબા ફણી વરા રીતે દૂન્ય દેં હુબા વિસની એ દૂણ હિફંદ ઓકે એ જુમલાનું દે જુમલા એ તોર કોલા દીફે મસલેને આમ દે જુમલા વેસ આમ દત્તમે મે નોટ કોલેંગે
1: લબ્બા
0: એમ વીમા એમવીમાં વારા ફુરીહમય મસેકે મે નિમ્માલી એમવીમાં ઇસ ગાણ મ્યોતી ગુરુવતા ગોસ્સાંગે પ્રોગ્રામ નિમેંદેં અડો હાલંગ ઇન ચેંગે આદિ સાબો એ નોની મુનકસ સાબો મમે સાડો હેને તાદો
1: લબ્બો
0: એમ ઇસ ગાણ ના વકી વેલાણંગે વરું ફાજે ગુળાલીમાં
1: લબ્બો
0: ઇસ કાણના ગુળાલાફા મિહારુ મ્યોતી પ્રોગ્રામ ગે દેવાના બારીયા વિસ ગુળાલાઈફા મન્નત અસ્સલામુઅલૈકુમ
4: વઅલૈકુમ અસ્સલામ
0: મન્નત
4: લબ્બા
0: કેને હાલુ
4: રંગળ
0: કે કોલ્લાની
4: હા મમ્મી ઈની
0: હા મા ઈની
4: હે
0: સાબોફી
4: સાબોફી
0: કોચે સાબોય ટોસ્ટા જ્યુસ તટકા ઓકે મન્નત અલત પ્રોગ્રામ ગમે બારે
4: નો હતરવણ
0: ફહારો એમ દત્ત કે હંદામ વર બલે દત્ત મન્નત ગોળોન હંદા નો આતી મે હાલીંગે મન્નત
4: બબ્બા
0: කොම්මස එක්කතැන් එම්ම ෆුරුතම කොල්ලම් බෑනුමි කොම්ම මස එක්කත වෙස ඕකේ හිඟා වාහකයෝ වාහකයම් ෆශම්ම එම වාහකයාගේ ෆෙෂුන් දත්ත කියල් දෙනන්ගේ අද එෆ්ෆාර හැම්වීම එහෙ දත්ත නිම්මාලා හිසාබුන් මන්නත් ජහෑනි එත් ජුම්ල ඉතුරු කොල්ලන්ගේ එම ඉතුරු කොල්ලානි ජුම්ල විස්නාලච්චේ හැඳුණුගේ එම්මෙ ගද අලීගා හුබා ඒනාගේ බගේචා බලාලුමත් දිය ජෙහෙමුන්දිය මඩු වෑරෝලින් ගස්තවගේ ෆෙහි ෆැත්තන් හෙළමුන්දිය ಏಕಿ ಕುಲಕುಲಾಗೆ ಮಾತ ಫೊಳಿಫಾವುಮು ಮುಳಿ ಮಾ ಬಗೀಚಾವಣಿ ತಾಜಾ ವೆಫಾ ಹುಬಾ ಎದುವಹು ಬಗೀಚಾ ಬಲಾಲನ್ ದಿಯತನು ಎಣೆ ಫೆಣುಣಿ ವರ ರೀತಿ ದೂಣ್ಯ ದೆನ್ ಹುಬಾ ವಿಸ್ನಿ ಎ ದೂಣ್ ಹಿಫಾ ಏಯ್ ಮಿಹಾರು ವಾಹಕ ಗೊಸ್ಸೆನ್ ಹಿಸಾಬು ಒಬ್ಬ ದೋಣ ಹೊಫಂಗ್ ಒಳನಿಕೋ ದೋಣಿ ಉದು ಸಾಗಂದಿಯೈ ಉದು ಸಾಗಂದಿಯ ತನೋಣಿ ಉದು ಹಿಗೆಂದಿಯ ತಕ್ಕಿನೇ ರಂಗಾಳಗೆಣ್ಣಾಡಿ ಉದು ಹಿಗೆಂದಿಯ ಮ ವಾರ ರಂಗಾಳು ಹಿಂಗೆ ಉಪಾ ಎ ದೋಣಿ ಹೊಫಂಗ್ ಒಳನಿಕೋನ್ ಎ ದೋಣಿ ಉದು ಹಿಗೆಂದಿ ಕಿನಪ್ಪ ಮೇ ವಾಹಕ್ಕೆ ಮೇ ವಾಣಿದೋ ಮಣ್ಣತ್ ಫುರ್ತಮ ಮಸೆಕ್ಕೆ ಮಿನಿಮುನಿಂಗೆ ವಾಕ್ಯ ವಾಕ್ಯ ಮಿನಿಮುನಿ ದೆಮ್ಮ್ಯೋತಿ ಗುರುವತ್ ಗುರುವತ್ಗೆ ಮಸೆಕ್ಕೆ ರಂಗಳು ಕೊಲ್ಲಾಗೆ ಗುರುವತ ದಾಮಿ ತಯ್ಯಾರು ಹಾಯಿಂಗ್ ಅಲಿಫಂ ಅಕುರ್ತ ಮಿಹಿರಿ ಅದಿ ನೆಗಿಫಮ್ಯೋತಿ ರಾಯ್ ಕಣಿಂಗೆ ಕೋಕೊರೆ ನಗಾಣಿ ಹಾ ಎಹಮ ಲಸ್ನುಕೊ ಮಿಹಂಗ ಹಾಗೋ ಮಸಿಕ್ಕೆ ಅಡವಲ್ಲ
2: ದೇದೋ
0: ದೇದೋ ದೇದೋಗ ವಾಗೋ ಹಿಂಗೆ ಆಯ್ತ ಮಿಹರುಹಂದ ಅಣ್ಣೆ ದೇದೋಗ ಮಿ ವಾಗೋತಕ್ಕೆ ದತ್ತ ಕಿಯಾಲ್ದೇಣ ಬಂಜೆ ನೋಣಿ ರಾವರೆಗೆ ಫೆಷೆ ತಂಕೊಳಂಗೆ ಎ ತಂಕೊಳು ಒಳುವ ಲಾಫ ದತ್ತ ಕಿಯಾಲ್ದೇಣಿ ಹಿಂಗೆ ದೆನ್ ಮಣ್ಣತ್ ಕೊದ್ದೇವಿ ಕಮಕಿ ಫುರ್ತಮ ಕಮಕಂ ಎತಂ ಕೊಳ ರಂಗಳು ಕೊಲ್ಲ ದೇವಿ ತವರು ತೀಬು ದೆನ್ ರಂಗಳು ಕೊಲ್ಲಾಫ ರಾಗ ಕಿಯಾಲ್ ದೇವಿ ಹಿಂಗೆ ವಾಣತ ವಾಣೆ ಏಹ ಮಮ್ಮಿ ಫಾರ್ಮಿಯತಿ ಬಂಜೆಂಗೆ ಎ ಬಂದೀಗ ತವರು ತಿ ಬೊಳುವ ಲಾಫ ದತ್ತ ಕಿಯಾಲ್ ದೇಣಂಗೆ ಎದ್ದೊಯಲಾ ಕೋದೊಯಲಾ ಕಾಮ್ ವೀಮ ಮಾಶಾಲ್ಲಾ ವಾರ ಫುರಿ ಹಮ್ಮ ಹಿಂಗೆ ಎಂ ವೀಮ ಹಿಂಗ ರಾಗ ಕಿಯಾಲಂದೋ ದೆಂ ಬಂದೀಗೆ ರಾಗಂಗೆ ತಂಕೊಳು ಎದ್ದೊಯ್ಲಾ ಕಾಮ್ ವೀಮ ಕೋದೊಯ್ಲ ಎತಂಗ್ ಕಿಯಾಲ್ದೆ ಬಂದಿಗೆ ರಾಗ ಏರ ಮಸಿಕೆ ಫುರಿ ಹಮ ವಾಣಿಂಗೆ ಓಕೆ ಹಿಂಗೆ ತುಮಿ ಬಂದಿಕ್ಕೊ ನೇಂಗೆ ಎಹೆಂ ಬಂಜೆ ಹಿಂಗೆ ಆತ ನೋಡಿ ರಾವರ್ ಎವ್ಯಸ್ ನುಬಲ ಹಿಂಗೆ ಹೆಚ್ಚಂಗೆ ಬತ್ತ ನೋ ಮಿಫಾರು ನೆದ್ದ ಎಹೆಮ್ಮೆ ಮಣ್ಣತ್ತಂಗೆ ಬೋತೆ ಕೂಡ ಮ ಸಿಕ್ಕತೆ ಅಣ್ಣ ಹಫ್ತಾಗ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಗುಳಾಲಾಣ್ ಮಂಡ್ದ ಇರಾದ ಕೊರವಿಯ ಗುಳಾಲಾಯರು ಅಡು ಹಂತಿವಿ ಕುದಿಣ್ಣ ಮಣ್ಣತ್ಗೆ ಫರಾತು ಗೆಣಸ್ತೇಣೆ ಹದಿಯಾ ತಯಾರು ಕೊಲ್ಲಮ್ಮಿಂಗೆ ಬಂಜೆ ರಾವರೆಳ್ಳೆ ಮೇಲೆ ಲವೈಕ ಹಲ ಇಚ್ಛೆ ಹಣೆ ರೆಡಿ ಕೊಲ್ಲಾಗೆ ಅಣ್ಣಮ್ಮಿಂಗೆ ದಸ್ ಕೊಲ್ಲಾಗೆ ಓಕೆ ಅದಬೀ ಕೊಮ್ಮೆಸ್ ಹುಣರೆ ದತ್ತಮೆಣ್ಣ ಗೆಣಸ್ತೇಮಿಂಗೆ ಐ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮಕ್ಕೆ ಅದಬೀಯಾತ್ಗೆ ಬ್ಯಾತಕಂಗ್ ಇಸ್ಕಂದೀಗೆ ಗೆಣ್ಣೈ ಚತ್ತದ ಎಹಮೆಂಗೆ ಎಹಮೇ ಮಾ ಮಣ್ಣತ್ ಮಿಸ್ ಮಿಯೋತಿ ಗುರುವತ ಗೊಸ ಪ್ರೋಗ್ರಾಮ್ ನಿಮೆಂದೆ ಅಡುವ ಹಾಲಂಗ್ ಎಣ್ಣಚೆ ವಾಕಿ ವೆಲಾಣಂಗೆ ಮಣ್ಣತ್ತ ವಕಿ ವೆಲಾಫಾ ಇತುರ್ ಕುಜ್ಜಕ ಗುಳಾಲಂ ಕೋರಿ ಮಿಹಾರು ದತ್ತಮೆ ಮಿ ಗೆಣಸ್ತಣಿ ಹುಣರು ದರಿವರಿಗೆ ವರ ರೀತಿ ಹುಣರೆ